بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته થોડાક અઠવાડિયા થયા કે થોડાક મહિનો થયા અમે વધારે નેચર ઉપર વાત કરે છે કે કેવો અમે દર્સ લઈ શકીએ નેચર ઉપરથી અમારી આસપાસ જે એન્વાયરમેન્ટ છે એને જોઈ અને અમે શું દર્સ લઈ શકીએ ને આ એક કુરાનિક ટીચિંગ છે આ એક કુરાનનો દર્સ છે કે તમે આસપાસ જો અને તમે એમાંથી લેસન્સ લ્યો સૂરે ફુસ્સિલત ચેપ્ટર 41 એનું 53મું આયત જે છે એમાં ખુદા કહે છે બિસ્મિલ્લાહ રહમાન રહીમ સનુરીહિમ આયાતિના ફિલ આફાક વફી અનફુસિહિમ ખુદા કહે છે સૂન વી વિલ શો ધેમ અવર સાઇન્સ ઇન ધ રિજન્સ ઓફ ધી અર્થ એટલે દુનિયામાં ધ લેન્ડ અરાઉન્ડ યુ એન્ડ ઇન ધેર ઓન સોલ્સ કે તમે પોતાની અંદર પણ જો

Makudana, science. Until it becomes manifest to them that this is the truth. આ જોવા પછી તમે હકીકત આવું જોઈએ કે આ બેશક હક છે, આ સાયન્સ લઈને યકીન આવું જોઈએ. ઇઝ ઇટ નોટ ઇનફ દેટ યુર લોર્ડ વિટનેસીસ ઓલ થિંગ્સ? શું એ તમારી વાસ્તે ઇનફ નથી, કાફી નથી? તમે એ જાણો કે ખુદાને બધું ખબર છે, ખુદા બધું જોઈ છે. તો આ એક કુરાનિક ટીચિંગ છે, પોતાના એન્વાયરમેન્ટને જોઈને લેસન્સ લેવાનું. લગભગ થોડાક મહિના

પરવાત કર્યા કે માન પણ ઉપરથી અમે શું લેસન લઈ શકીએ. અને થોડુંક વખત પહેલાં દરિયાને જોઈએ, દરિયામાંથી શું લેસન્સ લઈ શકીએ. અને પછી આગ, ફાયર ઉપર અમે ડિસ્કસ કર્યા હતા. ગે અઠવારે ઝાડ, કે ઝાડોને જોઈને અમારી પાસે શું દર્શ છે ઝાડોમાંથી. આજે એક બીજું ટૉપિક લેશું અમે નેચરમાંથી, અને તે છે જમીન. અર્થ જે છે, પણ અર્થમાં ઘણી ચીજો છે. એક સ્પેસિફિક ચીજ દુનિયામાં જે છે તે લોઢું છે, આયર્ન. ઉર્દુમાં એને લોહા કે, સ્વાહિલીમાં એને ચૂમા કે. અમે આસપાસ જોશું તો અમે લોઢું લોઢું દેખાશે. અમારી સામે જે માઇક છે, જે ઘડિયાળ પહેરે છે, જે ચશ્મા પહેરે છે, લોઢું લોઢું છે. આ એક એવું એલિમેન્ટ છે, એક એવું ચીજ છે જે ઇન્સાનનું જિંદગીને ચેન્જ કરી નાખે. અને અમે વર્લ્ડ હિસ્ટ્રી જોશું તો એક સ્પેસિફિક ટાઈમ રાખ્યા છે, એને કહે છે ધી આયર્ન એજ. તો પહેલાં દુનિયા જ્યારે ચાલુ થઈ, વર્લ્ડ હિસ્ટ્રી અમે જોઈએ તો સ્ટોન એજ, પછી બ્રોન્ઝ એજ, અને તે પછી આયર્ન એજ. કે છે આયર્નના ડિસ્કવરી પછી ઇન્સાનનું જિંદગી બદલી ગયું. અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે હિસ્ટ્રીમાં અમે જોયું કે છે આયર્ન એજ વોઝ 1200 BC, એટલે કે ક્રાઇસ્ટના આવવા પહેલાં 1200 વર્ષ પહેલાં ઇન્સાન આ મેટલને ડિસ્કવર કર્યું, કે આ મેટલને વાપરવા માંડ્યું. અને કુરાનિક પર્સ્પેક્ટિવમાં અમે જોશું કે 1200 BC ઇઝ ધ ટાઈમ ઓફ નબી દાઉદ, ડેવિડ, જેમ કહે છે. કારણ કે કુરાન જ્યારે મેટલનું વાત કરે છે, આયર્નનું વાત કરે છે, તો ઇટ રિલેટ્સ ઇટ ટુ નબી દાઉદ. તો બે કુરાનિક આયત છે. આ એક એવું ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે, મેટલ છે, કે કુરાનનું આખું ચેપ્ટર છે આ નામે, સૂરે હદીદ. સૂરે હદીદ ચેપ્ટર નંબર 57. હવે ખુદાએ આ નામ નથી આપ્યું. અને જે કહેવામાં આવે છે, ઓલામાં અમે કહીએ છીએ કે આ નામો જે છે એક એક ચેપ્ટર્સના, એ ખુદાએ ચેપ્ટર્સના નામ નથી આપ્યું. પણ કારણ કે એ ચેપ્ટરમાં આ ચીજનું બયાન થાય છે, તો જેમ કે અણકબૂત છે, રૂમ છે, કે આ ચેપ્ટરમાં રૂમના બારે વાત થાય છે, રોમન એમ્પાયરના બારેમાં વાત થાય છે, કે સ્પાઈડરના બારેમાં વાત થાય છે, કે નમલ કે નહલ. તો આ સ્પેસિફિક ચેપ્ટરમાં આયર્ન નું બયાન થઈ છે, અને એ કારણે આ ચેપ્ટરને નામ મળે છે. કેવું આયત છે? 25મું આયત. 25મી આયતમાં ખુદા કહે છે વા અંઝલનલ હદીદ, ધીસ ઇઝ મિડલ પાર્ટ ઓફ ધી આયત. વા અંઝલનલ હદીદ ફીહી બાસુન શદીદ વા મનાફિઉ લિનનાસ એન્ડ વી સેન્ટ ડાઉન આયર્ન. બીજી બાજુ કહે છે કે વી ક્રિએટેડ આયર્ન, બાકી વા અંઝલના ડિસેન્ડેડ, વેરી ઇમ્પોર્ટન્ટ. ફીહી બાસુન શદીદ ઇન વિચ દેર ઇઝ ગ્રેટ માઇટ, ગ્રેટ સ્ટ્રેન્થ. લોઢું જે છે એ બહુ સખ્ત હોય છે. એન્ડ યુઝ ઇઝ ફોર મેનકાઇન્ડ વા મનાફિઉ લિનનાસ. ઇન્સાન વાસ્તે બહુ જ ફાયદો છે આ લોઢુંમાં. એ એક. બીજું સૂરે સબા ચેપ્ટર નંબર 34 આયત નંબર 10 અને 11, જેમાં ખુદા નબી દાઉદનું બારે બયાન કરે છે. એસે કે આ મેટલ અમે નબી દાઉદ સાથેનું રિલેશન છે. તો ખુદા શું કહે છે આયત નંબર 10 સૂરે સબા? એ કહે છે વી બી સ્ટોર્ડ ગ્રેસ અફોર ટાઈમ ઓન ડેવિડ. અમે નબી દાઉદ ઉપર રાહમત નાઝિલ કરે, ગ્રેસ નાઝિલ કરે. ફ્રોમ અવર સેલ્વસ અમે એને આપ્યા. શું આપ્યા એને? ઓ યુ માઉન્ટન્સ, યુ સિંગ બેક ધ પ્રેઝિસ ઓફ ગોડ વિથ હિમ એન્ડ યુ બર્ડ્સ ઓલ્સો. ખુદાએ પહાડોને અને બર્ડ્સને કહે છે કે જ્યારે નબી દાઉદ સિંગ કરતા હોય, કે ખુદાને જ્યારે પ્રેઝ કરતા હોય, તમે પણ સામેથી પ્રેઝ કરો, એની સાથે તમે પ્રેઝ કરો. આ એક. બીજું, એ વી મેક ધી આયર્ન સોફ્ટ ફોર હિમ. અમે આયર્નને સોફ્ટ કરીએ એની વાસ્તે, જેથી એ આયર્નને વાપરી શકે. તમે જે દુઆમાં પડે છે દુઆ ઇફ્તિતાહમાં અને દરરોજ સવારે, યા મુલઈન અલ હદીદ લી દાઉદ, ઓ વન હુ સોફ્ટ ધી આયર્ન ફોર નબી દાઉદ. દુઆ ઇફ્તિતાહમાં પણ યા મુલઈન અલ હદીદ લી દાઉદ અલૈહિસ્સલામ. ઇટ્સ વેરી સિગ્નિફિકન્ટ. તો 1200 BC નબી દાઉદનો ટાઈમ છે. સો એધર એમ છે કે એ ડિસ્કવર કર્યા, કે એ પરફેક્ટ કર્યા, કે માણસોને શીખાયરા કે ના આ ચીજ તમે વાપરી શકો. તો વર્ષ નંબર 11માં પછી કહે છે ખુદા
metal ne kahi che khuda nabi sukun nabi daud ne kahi che ki you make coats of mail balancing well the rings of chain armor

And you work righteousness, and be sure, I see clearly all that you do. હવે એ નબી દાઉદને કહે છે કે આનાથી તું શું બનાવ, આર્મર બનાવ, ચેઇન્સ બનાવ, જેથી જંગમાં વાપરી શકે. આના તફસીરમાં ઇમામ અલી અલૈહિસ સલામનું બહુ ફાઇન બયાન છે. એ કહે છે આ મિઝાનુલ હિકમામાં શેખ રૈશાહરી પણ લખ્યા છે, તો એ કહે છે કે નબી દાઉદ વોઝ વન ઓફ ધ બેસ્ટ વર્શિપર્સ, ઇબાદતમાં એના જેવું કોઈ ના હતું. પણ ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે ખુદા નબી દાઉદને કીધા કે બેશક તમારી ઇબાદત કરે છે, પણ તું આના કરતાં વધારે સારો આબિદ થઈ શકે છે, યુ કેન બીકમ અ બેટર વર્શિપર. પણ તું એ લેવલમાં નથી પહોંચ્યો. કેમ નથી પહોંચ્યો? કારણ કે તું કામ નથી કરતો તારા હાથથી, યુ આર નોટ વર્કિંગ વિથ યોર હેન્ડ્સ, તું ખાલી ઇબાદત કરે છે, અને એ કારણે યુ આર ડિપેન્ડન્ટ ઓન ધ ટ્રેઝરી. તારું આવક જે છે એ બેતુલ માલમાંથી આવે છે. બિકોઝ યુ આર નોટ વર્કિંગ, યુ આર ડિપેન્ડન્ટ ઓન ધ ટ્રેઝરી. તો એ કારણે તારું ઇબાદત જે છે એ હાયર લેવલ ઉપર નથી જતું, તું હાથેથી કંઈ કર. તો નબી દાઉદ રોવા લાગે છે પોતાની મજબૂરી જોઈને. તો ત્યારે પછી ખુદા આયનને કહે છે, મેટલને કહે છે કે યુ સોફ્ટન યોર સેલ્ફ ફોર નબી દાઉદ. તો પછી નબી દાઉદ જ્યારે આ મેટલને જોઈ છે ત્યારે ખુદાના કમાન્ડ પ્રમાણે એ ચાલુ કરે છે આર્મર બનાવવાનું. અને કહે છે કે હરેક આર્મર જે બનાવતા હતા, દિવસમાં એક આર્મર બનાવતા હતા, અને હરેક આર્મર એ 1000 દિરહમમાં વેચતા હતા. આખું વર્ષ લગોલગ હી મેડ 360 આર્મર્સ અને વેચર, અને હી મેડ 360,000 દિરહમ્સ, અને તે પછી એ બેતુલ માલમાંથી લેવાનું મૂકી દીધા. આમાં અમારી વાસ્તે લેસન છે, બેશક ઇબાદતની જગા છે, પણ ઇબાદત સાથે ખુદા કહે છે કે તમે હુનર કરો, વર્ક હાર્ડ વિથ યોર હેન્ડ્સ. ખુદાને બહુ ગમે છે માણસ જ્યારે પોતે કોશિશ કરે છે. આ નબીને કહેવામાં આવે છે કે બેશક તારું ઇબાદતનો દરજ્જો છે, પણ ઇબાદતમાં વધારે વેલ્યુ વધારવું હોય તો હાથથી કામ કર. ગોડ લવ્સ સ્કિલ, ગોડ લવ્સ હાર્ડવર્ક. તો આ થયું ધ હિસ્ટ્રી ઓફ આયન. સાયન્ટિફિકલી અમે આયનને જોઈએ, કેમિસ્ટ્રી, અમારા કેમિસ્ટ્રી ક્લાસીસ ફોર્મ 1 ફોર્મ 2, ત્યારે અમે પિરિયોડિક ટેબલ જોઈ છે. પિરિયોડિક ટેબલ જો હોય છે બધા એલિમેન્ટ્સનું, તો નંબર 26 ઉપર આયન હોય છે, એનું સિમ્બલ છે FE, એટોમિક નંબર 26. આ થોડુંક અમારું રિવિઝન થાય સેકન્ડરી સ્કૂલનું. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સાયન્ટિસ્ટ કહે છે કે આ આયન જે છે એનું ઓરિજિન વોઝ ફ્રોમ સ્ટાર્સ, સુપરનોવા. જ્યારે સ્ટારનું ડેથ થાય છે, જ્યારે સ્ટાર બર્સ્ટ થાય છે, તો એમાંથી આયન રિલીઝ થાય છે, અને દેટ કેમ એન્ડ સેટલ ઓન ધી અર્થ. તો એટલે વાસ્તે બીજા મુફસ્સરીન કહે છે કે અનઝલના હદીદ, કે ઇટ ડિસેન્ડેડ, સો દે સે કે ઇટ હેડ એન એલિયન નેચર. બાકી મામા અલી અલૈહિસ સલામ સે કહે છે કે ના, ઇટ વોઝ ક્રિએટ. જે હોય આજે દુનિયામાં ઇટ ઇઝ સીન ઇન અબન્ડન્સ. એ કહે છે ઘણા દુનિયાનું મોટું ભાગ, બહારનું ભાગ અને અંદરનું ભાગ, કોરનું ભાગ, ઇટ ઇઝ કવર્ડ વિથ આયન. ઇટ ઇઝ અ લોટ ઓફ આયન. અને તમે સ્ટેટિસ્ટિક્સ જોશો તો 95% ઓફ ધ મેટલ યુઝડ ઇન ધીસ વર્લ્ડ ઇઝ આયન. જે અમે લોઢાનું ચીજ જોશું અમારા બિલ્ડિંગ્સમાં કે અમારા યુઝેજમાં, 95% ઇઝ આયન. પણ આયન જે છે એ કહે છે એના નેચરલ સ્ટેટમાં એટલું સખ્ત નથી હોતું. જ્યારે એના ફ્રી સ્ટેટમાં હોય છે એટલું સખ્ત નથી હોતું. ઇટ્સ નોટ સો હાર્ડ, સો ઇટ કે નોટ બી યુઝડ. એ લખા યુઝલી એની સાથે બોન્ડ કરે છે. હવે આયનનું એક ખૂબી છે કે ઇટ બોન્ડ્સ વેરી ઇઝીલી વિથ અધર સ્ટફ, વિથ અધર એલિમેન્ટ્સ. એનું બોન્ડિંગ કેપેસિટી ઇઝ વેરી ગુડ. આ પ્રોપર્ટી અમે યાદ કરેલ, ઇટ બોન્ડ્સ વેરી ઇઝીલી વિથ અધર સબસ્ટન્સ. તો એને કાર્બન સાથે એક બોન્ડ કરીને ધે મેક સ્ટીલ, અને એ કારણે એનું સખ્ત, એનું જે હાર્ડનેસ છે એ વધે છે. અને પછી જાત જાતની ચીજોમાં વપરાય, કન્સ્ટ્રક્શનમાં વપરાય છે, ગાડીઓમાં વપરાય છે, મશીન્સમાં, ટૂલ્સમાં, અમારા હાઈકેક હથિયાર જે છે, યુટેન્સિલ્સ, ઘરમાં અમારા ચમચી છે, દેર ઓલ મેડ ઓફ સ્ટીલ. વોટર પ્યુરિફિકેશનમાં પણ આયન વપરાય છે. વોટર પ્યુરિફિકેશન, સુએજ ટ્રીટમેન્ટમાં આયન વપરાય છે. બાકી એનું મોટું યુઝેજ વધારે અમારા શરીરમાં છે.

બધાય આયન અમારા શરીરમાં રાખ્યું છે, એનું સૌથી વધારે યુઝ અમારા શરીરમાં છે. મનાફિઓલિન લિન્નાસ, હિમોગ્લોબિન જે અમે સાંભળે છે, બ્લડ ડોનેશન પહેલાં અમારું હિમોગ્લોબિન માપશે, કાં તો મેલેરિયા થઈ ગયો હોય તો એચબી માપશે, ઓપરેશન પહેલાં એચબી માપશે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન શું છે? એ આયન પ્લસ પ્રોટીન છે. હિમ એટલે આયન, સો હિમ પ્લસ ગ્લોબિન એટલે આયન પ્રોટીન છે, જેનું ઓક્સિજન કેરિંગ કેપેસિટી બહુ સારું છે. તો શરીરમાં લંગ્સમાંથી જે ઓક્સિજન આવે છે એને સેલ્સમાં પહોંચાડવા વાસ્તે ઇટ હેઝ ટુ બોન્ડ ટુ આયન. એમ કીધા કે આયનનું કેપેસિટી જે છે ટુ બોન્ડ વેરી ઇઝીલી, તો ખુદાએ આયન શરીરમાં રાખ્યું છે કે આ તમારી વાસ્તે ફાયદો છે, અને એ કારણે ઓક્સિજન બધી બાજુ પહોંચે છે. તો શરીરમાં જો આયન ઓછું થઈ ગયું તો ઇન્સાનમાં ઓક્સિજન કેરિંગ કેપેસિટી પણ ઓછું થઈ જાય છે. તો આ એક મોટું યુઝ છે, ઇટ બોન્ડ્સ વેરી ઇઝીલી અને શરીરમાં એની જરૂર છે. તો ફર્સ્ટ ઇઝ બોન્ડિંગ. બીજું, ઇટ્સ મેઇન પ્રોપર્ટી ઇઝ ઇટ કેન બી મેગ્નેટાઇઝડ. આયન આમ જ છે પણ એને મેગ્નેટાઇઝ કરી શકે, એને મેગ્નેટ સાથે રાખે તો ઇટ હેઝ એન એટ્રેક્ટિંગ પ્રોપર્ટી, ઇટ કેન એટ્રેક્ટ અધર સ્ટફ, એ પોતે પણ મેગ્નેટાઇઝ થઈ શકે છે. બીજું પ્રોપર્ટી. ત્રીજું કે જો આ આયનને અમે મૂકી દઈએ, ઇફ યુ એક્સપોઝ ઇટ ટુ એર ઓર વોટર ઇટ રસ્ટ, એનો પર કાઠ ચડે છે. આ ત્રણ પ્રોપર્ટીઝને અમે યાદ કરીએ અને મગજમાં રાખીએ. હવે લેટ્સ સી ધીસ ધી લેસન્સ ધેટ વી કેન લર્ન. આ બધું બયાન કરવાનું કારણ શું? આ ત્રણ પ્રોપર્ટીઝને અમે મગજમાં રાખીએ. શેખ મંસૂર લેગાઈ, તમે નામ સાંભળી રહ્યા છો, ખુદા એના ઇલ્મમાં વધારો કરે ઇન્શાલ્લાહ. આ એક ઓસ્ટ્રેલિયન શેખ છે, બેઝડ ઇન સિડની, હી વોઝ બેઝડ ઇન સિડની. એને ઓસ્ટ્રેલિયન ઓથોરિટીઝ ડિપોર્ટ કર્યા પાછું ઈરાનમાં ઓન સ્પાઇંગ ચાર્જીસ. તો યુનાઇટેડ નેશન્સ પણ વોચમાં ગયા છે કે નો, હી શુડ હેવ અ ફેર ટ્રાયલ, હી શુડ ગો બેક. હમણાં ઇસ્ફહાનમાં છે પણ એનું તબીબનું કામ મૂક્યા નથી. એનું વેબસાઇટ છે askthesheikh.com. તો એમાં એને કોઈ સવાલ પૂછ્યા કરે છે કે શેખ મને કહો કે અમારી દિલની હાલત કેમ આમ છે, માય હાર્ટ વાઇઝ ઇટ લાઈક દેટ. એક દિવસ બહુ મન થાય ને ઇબાદત કરવાનું અને બીજો દિવસ ઇબાદતથી ભાગતો રહે, આરસ આવે. એક દિવસ આરસ આવે, એક દિવસ મન થાય, એક દિવસ આરસ આવે, એક દિવસ મન થાય. અને પોતે અમે પોતાના દિલોને જોશું તો ઇબાદત કરવાનું મન દરરોજ નથી હોતું, એક દિવસ બહુ મન થશે અને એક દિવસ આરસ આવશે. તો શેખ પછી જવાબ આપે છે, એ કહે છે પેગંબરને પણ કોઈ આ સવાલ પૂછ્યા કર્યો હતો અને પેગંબર એના જવાબમાં આ જ કહે છે કે યોર હાર્ટ ઇઝ લાઇક મેટલ, યોર હાર્ટ ઇઝ લાઇક આયન. આજે અમે મેટલનું વાત કરી રહ્યા, જે કે હાર્ટ જે છે એ એક મેટલ જેવું છે અને એની બારે બે મેગ્નેટ છે, જન્નત છે અને જહન્નમ છે. એક બાજુ ખુદા છે, એક બાજુ શૈતાન છે, એક બાજુ આખરત છે, એક બાજુ દુનિયા છે, એક બાજુ ફિતરા છે, એક બાજુ તબિયા છે. ધીઝ આર મેગ્નેટિક પોલ્સ અને એ કોશિશ કરે છે આ આયનને ખેંચવાનું. તો ડિપેન્ડ થાય છે ઇન્સાન પોતાને ક્યાં રાખે છે, પોતાને કેવા મેગ્નેટિક ફિલ્ડમાં રાખે છે. એ કહે છે ઇન્સાન જો પોતાને ખુદાના મેગ્નેટિક ફિલ્ડમાં રાખશે તો એક તો એટ્રેક્ટ થશે, પણ થોડુંક ટાઈમ પછી જ્યારે એ મેગ્નેટિક ફિલ્ડમાં રહેશે ત્યારે એનામાં પણ તાકાત આવશે. ઇટ વિલ ઓલ્સો ગેટ મેગ્નેટાઇઝડ, એનું દિલ જે છે મેગ્નેટાઇઝ થશે અને પછી એમાં એ તાકાત હશે કે એ બીજા ચીજને એટ્રેક્ટ કરે, બીજા માણસોને એટ્રેક્ટ કરે. અમે આયનનું પ્રોપર્ટી જોયા કે ઇટ કેન ગેટ મેગ્નેટાઇઝડ. તો ઇન્સાન પણ જ્યારે પોતાને ખુદાના મેગ્નેટિક ફિલ્ડમાં રાખે છે, સ્પિરિચ્યુઅલ મેગ્નેટિક ફિલ્ડમાં રાખે છે, ત્યારે ઇટ હેઝ અ પોટેન્શિયલ ટુ ગેટ મેગ્નેટાઇઝડ અને પછી બીજાને એટ્રેક્ટ કરે. તો એટલે વાસ્તી કહે છે કે તમે જોશો કે માણસો જ્યારે મક્કા મદીના જાય છે ત્યારે ઓચિંતાનું એલાકાની ઇબાદત કરવાનું મન થાય છે. ખાલી મક્કા મદીના નહીં પણ અમે જ્યારે ઝારત જાય છે, ઇમામ હુસૈનના જ્યારે હરમમાં હોય છે, ઇમામ અલી અલૈહિસ્સલામના જ્યારે હરમમાં હોય છે, ત્યારે અમે જોશો ઇબાદત કરવાનું બહુ મન થાય. ખાલી એ નહીં પણ જ્યારે અમે પાછું આવે છે ત્યારે ઇબાદત કરવાની આદત રહી ગઈ હોય છે. ધ ઝીલ ઇઝ સ્ટીલ દેર. કેમ? કંઈ કહે છે કે બીજી જગાઓમાં ખુદાનું મેગ્નેટિક ફિલ્ડ ઇઝ મોર દેન ધી અધર ફિલ્ડ. મસ્જિદમાં અમે જ્યારે જવાનીઓને કહીએ કે અમે જ્યારે પોતાને કહીએ કે મસ્જિદમાં આવો નમાઝ પડો, કેમ? કંઈ અહીંયા ખુદાનું મેગ્નેટિક ફિલ્ડ વધારે છે. ઇન્સાન જ્યારે આવે છે દેર ઇઝ હાઈ પોટેન્શિયલ ફોર દેટ હાર્ટ ટુ ગેટ મેગ્નેટાઇઝ. ખાલી એ નહીં પણ દિવસના ટાઈમોમાં બીજા એવા ટાઈમ હોય છે જ્યાં મેગ્નેટિક ફિલ્ડ

વધારે હોય છે. નમાઝ શબનો ટાઈમ અમે કહેવાય છે કે તમે વહેલા ઉઠો સવારના, ત્યારે મેગ્નેટિક ફીલ ઇઝ મચ મોર પાવરફુલ. જુમાના દિવસે, જુમેરાતનો દિવસ, ત્યારે મેગ્નેટિક ફીલ વધારે હોય છે. લૈલતુલ કદર ની રાત હોય છે, પંદરમી શાબાન, મેગ્નેટિક ફીલ ઇઝ પાવરફુલ. ઇન્સાનને કહેવામાં આવે છે કે એ વખતનું તમે ઉપયોગ કરો, એ વખતમાં તમારા હાર્ટને એક્સપોઝ કરો તો એ મેગ્નેટાઇઝ થાય. સો ઇટ્સ લાઇક આયન. અને બીજી હદીસમાં મળે છે કે તમે હાર્ટ જે છે એ મેટલ જેમ એનો પણ કાટ કરે છે. જસ્ટ લાઇક આયન રસ, તેમજ ઇન્સાનના હાર્ટ ઉપર પણ રસ્ટ ચરે છે. એ રસ્ટને કેવી રીતે આમ કાઢવાનું? હદીસમાં અમે કહેવામાં આવે છે કે કુરાન પઢો અને મોતને યાદ કરો, એનાથી દિલ ઉપર જે કાટ છે તે નીકળી જાય છે. તો આનું સિગ્નિફિકન્સ શું? ધીસ ઇઝ અ લાઈફ ચેન્જિંગ થોટ. ઇન્સાન જો ઘરી ઘરી વિચારે કે હું પોતાને કેવા મેગ્નેટિક ફિલ્ડમાં રાખું છું, હું હમણાં કેવા મેગ્નેટિક ફિલ્ડમાં છું, સારું છે કે ખરાબ છે, આમ જ બેઠો હોય, હી ઇઝ જસ્ટ ટોકિંગ વેસ્ટ વિથ હિઝ ફ્રેન્ડ્સ, લહુની વાત કરતો હોય, દેટ ઇઝ નોટ અ ગુડ મેગ્નેટિક ફિલ્ડ. ડિસ્કોમાં હોય, મ્યુઝિક સાંભળતો હોય, દેટ્સ નોટ અ ગુડ મેગ્નેટિક ફિલ્ડ. પણ કોશિશ કરે એ પોતાને મસ્જિદમાં રાખે, એવા એન્વાયરમેન્ટમાં રાખે જ્યાં એ મેગ્નેટાઇઝ થઈ શકે. એક બીજું, આજના યુથ્સને અમે જોશું, યુથ્સને તમે કહેશો તો ઘણી વખતે કાંઈ કરશે નહીં, ઉલટાનું જીદ કરશે, દે વિલ રિબેલ. બાકી દે લુક ફોર રોલ મોડલ્સ, યુ કેન એટ્રેક્ટ ધેમ. આ જે મેટલનું પ્રોપર્ટી છે, ઇન્સાન જો પોતાના મેગ્નેટને સંભાળે, મેગ્નેટમાં એક એવું પાવર નાખે કે હવે યુથને કહેવાના બદલે યુથ પોતે એટ્રેક્ટ થાય. અમે બધા ફેમિલીના હેડ્સ છે, અમારા ઉપર રિસ્પોન્સિબિલિટી છે કે વી સ્ટ્રેન્થન અવર ઓન મેગ્નેટ્સ. અમારા જે મેગ્નેટ છે, અમારા જે દિલો છે, એને અમે મજબૂત કરીએ. મજબૂત કરશું તો યુથ્સ ઓટોમેટિકલી એટ્રેક્ટ થશે, દેલ ગેટ એટ્રેક્ટેડ ટુવર્ડ્સ અસ. બેશક આ હાર્ટમાં બે પોલ છે, જો અમે પોતાને ખરાબ કરશું દેન ઓલ્સો વિલ એટ્રેક્ટ ધ યુથ્સ, કારણ કે નોર્થ પોલ અને સાઉથ પોલ હોય છે મેગ્નેટમાં. યુ કેન એટ્રેક્ટ ધેમ ધીસ વે, યુ કેન એટ્રેક્ટ ધેમ દેટ વે. અમે જો રોલ મોડલ્સ થાય અમારા યુથ્સ વાસ્તે, રાધર એન ટેલિંગ ધેમ, યુ કેન એટ્રેક્ટ ધેમ. અમારા માહોલો, અમારું ઇમામ બારગાહ છે, અમારું મસ્જિદને છે, એક એવું એન્વાયરમેન્ટ બનાવે કે યુથ્સને મન થાય આવવાનું. વી ક્રિએટ અ મેગ્નેટિક ફિલ્ડ. ખાલી એ નહીં પણ અમારા ઘરનો જે માહોલ છે એમાં પણ અમે એક મેગ્નેટિક ફિલ્ડ પેદા કરી શકીએ, જેથી યુથ્સ ઘરે એટ્રેક્ટ થાય. ઘરે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ નથી હોતું ત્યારે યુથ્સ બહાર જાય છે. અને ત્રીજું, કે અમે આદત કરીએ એવી જગાઓમાં જવાનું જ્યાં મેગ્નેટિક ફિલ્ડ હોય, હજ હોય, ઉમરા હોય, ઝિયારત હોય, મસ્જિદમાં આવવાની આદત કરે. શેખ લગાવી જે છે અમે હવામાં નથી મૂકી દેતા, એ ટિપ્સ આપે છે, પાંચ ટિપ્સ આપે છે, હાઉ ટુ સ્ટ્રેન્થન યોર સોલ. આ મેગ્નેટિક ફિલ કેવી રીતે મોદાવાનું? પહેલું એ કહે છે, તમે આદત કરો ખુદા સાથે વાત કરવાનું. આ દુઆઓ અને મોનાજાત છે તે ઇમામો જે વાત કરતા હતા એ બયાન થયું છે. એ કહે છે બેશક દુઆઓ કરો તમે, પણ એના કરતાં વધારે તમે પણ આદત કરો પોતાની ભાષામાં ખુદા સાથે વાત કરો. માહોલમાં હો તો સાયલન્ટલી, એકલા હો તો જોર જોરથી વાત કરો ખુદા સાથે, બિલ્ડ અપ ધેટ રેપો. એ કારણે તમારું મેગ્નેટિક ફિલ સુધરશે. બીજું, બી ફ્રિક્વન્ટ ઇન સ્પિરિચ્યુઅલ ગેધરિંગ્સ. જ્યારે સ્પિરિચ્યુઅલ ગેધરિંગ્સ હોય તમે આરસ નહીં કરો જવાનું, કારણ કે એ જગ્યામાં મેગ્નેટિક ફિલ વધારે હોય છે. ત્રીજું, ડોન્ટ એસોસિએટ વિથ ના મહારમ. હવે ના મહારમ અમારા મગજમાં બાયો જ હોય છે, પીપલ ઓફ ધી ઓપોઝિટ સેક્સ. બાકી શેખનું બહુ ઇન્ટરેસ્ટિંગ ડેફિનેશન છે કે ના મહારમ ઇઝ એનીથિંગ દેટ પુલ્સ યુ અવે ફ્રોમ ગોડ. જે તમે ખુદાથી દૂર ખેંચી લે એને ના મહારમ કહેવાય. તો વેઇન ટોક, મ્યુઝિક, એવા ફ્રેન્ડ્સ હોય, ખરાબ ફ્રેન્ડ જે તમે દૂર લઈ જતા હોય, એનાથી તમે દૂર રહો, સ્ટે અવે ફ્રોમ ના મહારમ એન્ડ ઓફકોર્સ ઓપોઝિટ સેક્સ ઓલ્સો, કારણ કે તે વીકન યુર મેગ્નેટિક ફિલ્ડ. ચોથું એ કહે છે, પ્રે ઓન ટાઈમ. આ ઉલામા સ્વેર કરે છે કે જે માણસ આદત કરશે ટાઈમસર નમાઝ પડવાનું, હી વિલ ડેફિનેટલી સ્પિરિચ્યુઅલી એસેન્ડ. માણસને જો સ્પિરિચ્યુઆલિટી વધારે હોય, પહેલું સ્ટેપ છે કે નમાઝ ટાઈમસર પડે. શેખ કહે છે ખાસ કરીને ફજર, અને કહે છે ખાલી એ નહીં પણ ફજર પહેલાં 15 મિનિટ તમે લ્યો અને કોન્ટેમ્પ્લેટ કરો. તમે પોતાને પૂછા કરો કે હું ક્યાં જઈ રહ્યો છું, વોટ્સ માય ફ્યુચર. એનાથી ઇન્સાનના દિલ

ઇમ્યુનિટીમાં સુધારો થાય છે. અને છેલ્લું બહુ ઇમ્પોર્ટન્ટ એ કહે છે, હરેક સલાદ પછી તમે ઊભા થાઓ કે બેઠા બેઠા તમે ઇમામ હુસૈન ઉજારો કરો. એઝ સિમ્પલ એઝ અસલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ વઅલા અર-રાહિલતી હલ્લતી ફિનાઇક. કારણ કે આ રોલ મોડલ છે, આ પાવરફુલ મેગ્નેટ છે જે અમે પુલ કરી શકીએ. ખાલી ઇમામ હુસૈન અલી સલામુ નહીં પણ અહલુલ બૈતનું. એ કહે છે તમે આદત કરો હરેક સલાદ પછી, અને ઉલામાનું પ્રેક્ટિસ છે, ઇમામ ખુમૈનીનું પણ કહેવામાં આવે છે, હરેક સલાદ પછી ઇમામ હુસૈન અલી સલામ ઉજારત પડતા હતા. એ કે તમે આ આદત કરશો, લુક ફોર રોલ મોડલ્સ, એલાઇન યોર હાર્ટ ટુવર્ડ્સ ધેમ, એનાથી મેગ્નેટિક ફિલ્ડ વધશે અને ઇન્ક્રીઝ અવર મેગ્નેટિક ફિલ્ડ ઓછો. ખુદા અમે તૌફીક આપે કે આ હદીથ ઉપર અમે અમલ કરી શકીએ, જેથી અમારા દિલ ઉપર કાઠ ના ચરે પણ ઉલટાનું મેગ્નેટાઇઝ થાય, જેથી અમે બીજાને પણ એટ્રેક્ટ કરી શકીએ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલા અલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.

0: For 60 years, Tanfoam has been part of the dreams, comfort, and lives of Tanzanians. Generations have changed, times have changed. But one thing has remained the same, the assurance of a good night's sleep. Today, this legacy of excellence has earned Tanfoam official recognition as a super brand. From cities to villages, Tanfoam is ours. We trust it. It has raised generations. The people of Tanzania have spoken. There is only one mattress. Tanfoam. It supported our grandparents, and today their grandchildren still sleep on it.
1: لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام بسم الله الرحمن الرحيم أوصيكم بتقوى الله ونظم أمركم مولاي کائنات ارشاد فرما بیچے کہ ہوں تم نے سروں نے وصیت کرو چھو زندگی ماں તકવાને પરહેજગારી અખ્તિયાર કરવાની અને જિંદગીના દરેક કામને રેગ્યુલર અંજામ આપવાની. આપણે નહેજુલ બલાગા પત્ર નંબર 31 ઉપર વાત કરતા હતા. હવે ઘણી વખત આપણને એમ થાય કે આપણે આ નહેજુલ બલાગાના કલામ સાંભળીએ છીએ, અલ્હમ્દુલિલ્લાહ, ચાલો આ બધું તો છે, કિતાબમાં છે, પણ હકીકતમાં આપણે એની ઊંડાઈને અગર જો વિચાર કરીએ ને તો આની ઊંડાઈ એટલી છે કે જ્યાં દરિયાના તળિયા પણ ટૂંકા પડે. આ કેવી રીતે હું વાત કરું છું, કારણ કે મૌલાય કાયનાત ખુદ પોતાની ફઝીલત વિશે બયાન કરે છે કે મારો મકામ એ મકામ છે કે મારાથી ઇલ્મનો ધોધ છૂટે છે. ઉપરથી પહાડ ઉપરથી પાણી પડતું હોય, આપણને જોવું કેવું ગમે, વોટરફોલ કહેવાય ને, શું કહેવાય છે, કેવું સરસ મજાનું લાગે. તો ઇમામ કહે છે કે હું ઇલ્મનો ધોધ છું, મારાથી પાણીના ધોધ છૂટે છે. હું એટલી ઊંચે ઉડાઈમાં વાત કરું છું કે ત્યાં કોઈ ઉડવા વાળો પક્ષી પહોંચી નથી શકતો. આપણે ઈ કલામ અહીંયા તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. હવે વિચાર કરીએ, એક વખત લોન્ડ્રની યુનિવર્સિટીમાં જે લિટરેચરના લેસન આપવામાં આવતા હતા ને, લિટરેચરના કોર્સ હતા ને, જે કોર એમાં નહેજુલ બલાગાના લેસન લેવામાં આવ્યા હતા. નહેજુલ બલાગામાંથી લેવામાં આવ્યા હતા ને, એના દર્શ દેવાતા હતા. તો એક વખત પ્રોફેસર આવી અને હસવા માંડે છે, કારણ કે જે અરબીક લેતા હોય, અરબીનો સુજે લેતા હોય લિટરેચરનો, એ વધારે ભાગે મુસલમાન હોય. પરંતુ આ લિટરેચરનો પ્રોફ હતો ને, બલાગતનો પ્રોફ હતો, એ યહૂદી હતો. એક વખત આવીને હસવા લાગે છે, બધા એલેવ જે હતા.

પૂછવા લાગે છે, કેમ આજે કારણ વગર હસો છો? તો કે આજે હું તમને જે દર્શ આપવા ચાહું છું ને, એ એક જુમલો છે, આપણે બધાએ સાંભળેલો છે, એ જુમલો બધાને યાદ છે, સલૂની સલૂની કબલ અન તફકીદુની, મારાથી સવાલ કરી લ્યો એ પહેલા કે હું તમારા વચ્ચેથી જાતો રહું. તો કેમ તમે હસો છો? તો કે આજે હું આદર્શ દેવા જાઉં છું. તો કે એમાં શું મોટી વાત છે? આ તો આપણે રોજ સાંભળે છે. તો કે મોટી દુઃખની વાત તો એ છે ને, કિતાબ તમારી, ઇમામ તમારા, ઇલ્મ તમારા ઇમામ પાસેથી આવ્યો, અને અત્યારે તમારી મઝલૂમી એવી છે કે શીખવા મારી જેવા યહૂદી પાસે બેસવું પડે છે. શું કામ? આપણે આ ઇમામના કલામની ઊંડાઈને આપણે સમજ્યા નથી. ખેર, આ બધું જે પત્ર શરૂ કર્યો ને ત્યારે મેં આ ઘણી બધી વાતો કરી હતી માહે રમઝાનુલ મુબારકમાં, પણ મને એમ થયું કે ચાલો હું તમને જરાક પાછું રાપેલ કરું કે આપણે આ નેજુલ બલાગાનો જે પત્ર લઈએ છીએ, ભલે મેં આને બહુ એકદમ હળવું કરીને તમને ગળે ઉતરીને એવું બનાવી દીધું છે, બાકી આને તમે ખુદ નેજુલ બલાગાના અરબીક ઇબારતમાંથી સમજવા જાઓ ને તો બહુ મોટી વાત લાગે. આની ઉપર કેટલી બધી તફસીરો લખાઈ છે. ખેર, આપણે અમુક લેસન બાકી રહ્યા છે, છેલ્લા છેલ્લા ભાગ. તો આપણે જે પત્ર નંબર 31ની જે વાત કરી રહ્યા હતા એમાં દોસ્ત અને સાથી વિશે વાત કરતા હતા, અને ગયા શબે જુમાના મેં બે વાત કરી હતી. આ નેજુલ બલાગા પત્ર નંબર 31ની કે જે ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરા ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામને વસિયત રૂપે બયાન કરે છે. બહુ સરસ મજાનો પત્ર છે, નેજુલ બલાગાનો સૌથી સેકન્ડ નંબરનો, બીજા નંબરનો સૌથી મોટો પત્ર છે. હવે વિચાર કરીએ કે એક ઇમામ બીજા ઇમામને વસિયત કરે છે તો કોઈ સામાન્ય વાત નહીં હોય, ભલે આપણને સામાન્ય લાગે, સામાન્ય નથી. ખેર, ગયા વખતે જે આપણે વાત કરી હતી ને એ આ હતી કે ઇમામ ફરમાવે છે કે અહી મારા દીકરા, તું તારા દીની ભાઈ, તારા દોસ્ત, તારા મિત્ર જેના સાથે તારે વ્યવહાર છે, તમારો રિલેશન ગમે એટલો ઘાટો થઈ જાય પણ આ ઘાટા રિલેશન, આ ઘાટી દોસ્તીમાં એટલું ધ્યાન રાખજે, દોસ્તી એની જગ્યા ઉપર પણ એનો હક પાયમાલ ના થવો જોઈએ. હાલને થઈ રહેશે પછી દઈ દેશું, જાવા દે ને નથી દેવા, ના, હક એની જગ્યા ઉપર છે અને દોસ્તી અને મોહબ્બત એના જગ્યા ઉપર છે. ગયા વખતે એક મિસાલ આપી છે, આપી હતી ને, શું કીધું હતું? મોહબ્બત લાખની, સંબંધ લાખનો, પણ હિસાબ રાલનો, રાલ રાલનો હિસાબ એનો દઈ દેવો જોઈએ. આ ગયા વખતે વાત કરી હતી. પછી ઇમામ વર્માવે છે કઈ મારા દીકરા, તારી દોસ્તી, તારા સંબંધ, આ બધી વસ્તુના કારણે તારા પરિવારને મુશ્કેલાતનો સામનો ના કરવો પડે. એવું લાગે કે ઇમામ આપણને જ કહી રહ્યા છે. કઈ મારા દીકરા, તું ધ્યાન રાખજે, તું દોસ્તી ગમે એટલી કર પણ દોસ્તીના કારણે તારે એવું ના કરવું જોઈએ કે પછી તારા ઘરવાળાઓને તકલીફ થાય. ઇમામને કોઈ આવી એનો સાથી દાવત આપે છે તો ઇમામ એની સામે કન્ડિશન રાખે કે ભાઈ તું મારી દાવત કરે છે પણ મારી એક કન્ડિશન છે, મારા માટેથી ને ખાસ કંઈ તું વધારે પકવાન નહીં પકાવતો, બહારથી કાંઈ વસ્તુ વેચાતી નહીં લેતો, જે હોય એ લાવવામાં શરમ નહીં કરતો. આ કન્ડિશન રાખે છે કે જેથી ફેમિલીને પણ તકલીફ ના પડે. આ ઇમામ બહુ સરસ મજાની વાત કરે છે. આપણને તો ખાલી કહી દેવાનું હોય કે ઘરે મારે દોસ્તાર આવે છે ને આ પકાવવાનું છે ને આ પકાવવાનું છે, પણ પછી એની પાછળ લેડીઝને કેટલી તકલીફ પડતી હોય, ઠામ ધોવાની, પકાવવાની, ધ્યાન રાખવાની, બીજું સંભાળ, આ બધી વસ્તુનું ધ્યાન રાખવા માટે ઇમામ 1400 વર્ષ પહેલાં કહી ગયા કે આમ ના થવું જોઈએ, દોસ્તી એની જગ્યા ઉપર, એના કારણે ફેમિલીને તકલીફ ના પડવી જોઈએ. ખેર, ત્રીજી વસ્તુ જે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ આજની મજલિસના આ પેરેગ્રાફમાં વાત કરવા ચાહે છે એ આ છે, કઈ મારા દીકરા, તારે દોસ્તી બધા સાથે, કેટલાય દોસ્તાર હોય વાંધો નહીં, પણ એવા દોસ્તાર કે જેની પાછળ તું મરી પડતો હોય પણ એને તારી કઈ પડી ના હોય. ઇબારત આ રીતે છે, વલા તરગબન્ના ફી મન ઝહિદ અન્કા,

ઈ માણસ ઈ દોસ્તાર કે જેની સાથે તું રિલાશિયો બાંધવાનો ચાહતો હોય પણ એને કંઈ પડી ના હોય એ તારાથી મોઢું ફેરવતો હોય, તું ગમે એટલો એની પાછળ જતો હોય એ તને ધુતકારતો હોય, તો પછી તારી ઇજ્જતે નફ્સને તું સાચવજે, એવા પાછળ તારો સમય ન બગાડજે. આપણે એમ કહીએ ને કે ભાઈ જે માણસને ત્યાં આપણું માન ન હોય તો પછી એ માન ઉપર લાનત છે, હું વધારે કંઈ વધારે નથી બોલતો. તો કે જ્યાં માન ન હોય ત્યાં જવાની શું જરૂર છે? એવા માણસ કે જે આપણને જરાય ઇમ્પોર્ટન્સ નથી આપતો, તો પછી એવા માણસ સાથે ખાલી સલામુ અલૈકુમ અલૈકુમ અસલામ જ હોય, પછી બહુ વધારે કાંઈ ત્યાં પૂંછડી પટપટાવવા ના જવાય. આપણે કંઈ કૂતરા નથી કે એક લાલચમાં થઈ, રોટલીની લાલચમાં ઓલો માલિક ગમે એટલી વાર હડકારે તોય આપણે પૂંછડી પટપટાવતા એની પાછળ જતા હોય ના. ઇમામ મનાઈ કરે છે કે જેને તારા એહતરામની કંઈ પરવા નથી, જે તને તાર છોડે છે એની પાછળ તું સમય ના બગાડ. પણ એક વખત તારો કોઈ મોમિન ભાઈ સાથે રિલાશિયો બંધાઈ ગયો, દોસ્તી થઈ ગઈ, વ્યવહાર બંધાઈ ગયો, પછીની કન્ડિશન અલગ છે. દોસ્તી કરવા માટે પહેલાં જોઈ લે કે એ તને જરાય કાંઈ ઇમ્પોર્ટન્સ આપે છે કે નહીં. જો આપે છે તો અલ્હમ્દુલિલ્લાહ, નથી આપતો તો ત્યાં ટાઈમ ના બગાડ. પણ ઇમ્પોર્ટન્સ આપે છે, દોસ્તી બંધાઈ ગઈ, પછીનો રિલાશિયો અલગ હોવો જોઈએ. પછી ઇમામ ફરમાવે છે ولا يكونن اخوك اقوى على قطيعتك منك على صلته. પણ આટલું યાદ રાખજે મારા દીકરા, કોઈ તારા મોમિન ભાઈ સાથે તારી દોસ્તી થઈ ગઈ તો ઈ અગર જો સંબંધ તોડવા ચાહે તો તારે એટલું પરફેક્ટ હોવું જોઈએ કે ઈ સંબંધ ના તોડી શકે, બલકે તું એટલો પરફેક્ટ હોવો જોઈએ, એટલો તાકાતવર હોવો જોઈએ કે તું સંબંધ જોડી શકે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, કોઈ વસ્તુને તોડવી આસાન છે પણ એને જોડવી મુશ્કેલ છે. માટે એવો વખત જ ના આવવા દો કે સંબંધમાં કંઈ ભાંગતૂટ થાય. એક કાચનો અરીસો હોય ને, એ તૂટી જાય ને, પછી એમાં ગમે એટલું કોલબોલ રાખીને ગમે એટલું જોડવા કોશિશ કરો ને, તેમ છતાં એક ત્રાસ તો રહી જ જવાનો છે. માટે ઇમામ કહે છે કે તું તારા દોસ્તો સાથે એવી રીતે પેશ આવ કે એ લોકો અગર જો તારી સાથે સંબંધ તોડવા ચાહે ને તો પણ એ સંબંધ ના તોડી શકે, કારણ કે તારામાં એટલી આવડત છે કે તું સંબંધને સારી રીતે જોડી રાખી શકે છે. એક સલાવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ત્રીજી વસ્તુ ઇમામ અહીંયા ફરમાવે છે વલા તકુનન અલલ ઇસાઅતિ અકવા મિનકા અલલ અહસાન, અને એ લોકોની બુરાઈ કરતાં તારી નેકી વધારે હોવી જોઈએ. અહીંયા મને હઝરત ઈસા અલૈહિસ્સલામની વાત યાદ આવે છે. એના હવારીઓની સાથે જાતા હતા, કંઈક તળાવ જેવું હતું, એમાં કંઈક પાણી પાણી પીવા ઊભા રહ્યા, તો એમાં જોયું કે એક જીવડું ઝાડ ઉપરથી પડ્યું છે અને એને તરતા પણ નથી આવડતું, ડૂબી રહ્યું છે. એટલે હઝરત ઈસા અલૈહિસ્સલામ એને હાથમાં ઉપાડે છે. હવે જીવડાને તો ડર લાગે ને કે આ મને કોણ ઉપાડ્યું, તો એ શું કર્યું, હઝરત ઈસાના હાથમાં ડંખ માર્યો, બટકું ભર્યું, હઝરત ઈસા મુકાઈ ગયો હાથમાં, વળી પાછું એને લીધો, વળી ડંખ મારે. બે ત્રણ વાર થયો એટલે સાથીઓ હતા એ બધા કહે છે કે ઈસા અલૈહિસ્સલામ મૂકી દો ને, વારે વારે તમને બટકું ભરે છે, મૂકી દો. હઝરત ઈસા અલૈહિસ્સલામ શું કહે છે, એનું કામ ડંખ મારવું છે અને મારું કામ એને નજાત આપવું છે. તો સામેથી ગમે એટલી બુરાઈ આવશે, મારું કામ તો એ જ છે કે હું એને નજાત આપતો રહીશ, હું એને નેકી પહોંચાડતો રહીશ. આ જ વસ્તુ આપણે આપણા જીવનમાં લઈ આવવાની છે. ભલે આપણા દોસ્તો આપણી સાથે ખરાબી કરે પણ આપણે એવા કાપાબલ હોવા જોઈએ કે આપણે સંબંધને સુધારી પણ શકીએ અને આપણે એના સાથે નેકી પણ કરી શકીએ. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. પછી ઇમામ બહુ સરસ મજાની વાત કરે છે વલા યકબુરન અલયકા ઝુલ્મ મન ઝલમક, અગર કોઈ તારા ઉપર ઝુલ્મ કર્યો ને તો એને તું બહુ મગજ ઉપર ભાર ના બનાવી નાખ. ઘણા ઇન્સાનને આપણે જોઈએ છીએ એના ઉપર ઝુલ્મ થાય એટલે આખો

દિવસ એના વિચાર કરતો હોય, રાત્રે નિંદર ના આવે, જમવાનું ના ભાવે, બધું આ કરતો હોય કે ખુદાએ આને નિસ્તો નાબૂદ કર, કારણ કે પોતા પાસે તો તાકાત ના હોય, રસ્તા ગોતો હોય કે આને કેમ પછાડું, કેમ જવાબ દો, એમ આમ કે છે ના, એવું ના કરજે. હવે ઝાલિમ જુલ્મ કરીને આરામથી ગોદડું ઓઢીને સૂઈ ગયો છે અને આપણે પરેશાન હાલ છીએ, ના, એવું તો ભારે મગજ ઉપર ના લે અગર કોઈએ તારા ઉપર જુલ્મ કર્યો છે. શું કામ? કારણ કે તને એમ લાગે છે કે તારા ઉપર જુલ્મ થયો અને તારું નુકસાન થયું, નહીં, હકીકતમાં એ તને ફાયદો જ પહોંચાડ્યો છે. કેવી રીતે? ઇમામ ફિલોસોફી બયાન કરે છે, જે તારા પર જુલ્મ કરે તો તેનો જુલ્મ તારા માટે મોટો ભાર ના બની જાય, કારણ કે તે પોતાના નુકસાન અને તેણે પોતાના નુકસાન અને તારા ફાયદા માટે જ કોશિશ કરેલી છે. કારણ કે જુલ્મ, ઝાલિમ જ્યારે જુલ્મ કરે છે, ગમે તે રીતે કરે, જુલ્મ કરે એટલે અલ્લાહના ચોપડામાં લખાઈ ગયો. હવે અલ્લાહના ચોપડામાં લખાઈ ગયો એનો મતલબ શું? કે ખુદાવંદી આલમ ઇન્સાફ કરશે આ બંને વચ્ચે, ઝાલિમ અને મઝલૂમ વચ્ચે. જ્યારે ઇન્સાફ કરશે ત્યારે ખુદાવંદી આલમ જે ઝાલિમ હશે એને પિનિશિયો આપશે, પનિશમેન્ટ આપશે, અને જે મઝલૂમ છે એને શું આપશે? અજ્ર આપશે. અને અમુક ગુનાહ તો એવા છે, દાખલા તરીકે આપણે ગીબત બાબતે વાત કરીએ છીએ ને, કે જ્યારે કોઈ ઇન્સાન ગીબત કરે છે તો પછી આમાલ ટ્રાન્સફર થાય છે. ગીબત કરનારની નેકીઓ જેની ગીબત કરવામાં આવી હોય છે એના ખાતામાં જાય છે, અને જેની ગીબત થઈ હોય છે એના ગુનાહ ગીબત કરનારના ખાતામાં આવે છે. એવી જ રીતે અહીંયા પણ છે કે જે ઝાલિમ જુલ્મ કરે છે, ગમે તે રીતે હોય, ઝબાનથી હોય, ગીબતથી હોય, તોહમતથી હોય, જલીલ કરવાથી હોય, જે રીતે હોય, ઝાલિમ જુલ્મ કરે છે એટલે ઝાલિમના જે નેકીઓ હોય છે એ મઝલૂમ પાસે જતી રહી છે અને મઝલૂમના ગુનાહ ઝાલિમના ખાતામાં જઈ રહ્યા છે. એટલા માટે અહીંયા ઇમામ કહે છે કે જેણે તારા ઉપર જુલ્મ કર્યો છે ને એનાથી તું બહુ તારા મગજ ઉપર ટેન્શન ના લેજે, કારણ કે એણે એક રીતે તને ફાયદો જ પહોંચાડ્યો છે, તારા ગુનાહ માફ કરાવીને અને તને નેકીઓ પહોંચાડીને. એક અમારા ઉસ્તાદ હતા, એ કહેતા હતા કે એને કોઈ આવીને કીધું, એ પણ બીજાની નકલ કરતા હતા કે આયતુલ્લાહ હતા, એને કોઈ આવીને કીધું કે ફલાણો માણસ તમારી ગીબત બહુ કરે છે, તો કે અચ્છા. હવે એ આયતુલ્લાહ રોજ એક કદો તૈયાર કરે, કોઈ વખત ખાવાનો, કોઈ વખત ગિફ્ટ, કંઈક હદીઓ તૈયાર કરે અને જે ગીબત કરતો હતો એને મોકલે. હા, રોજ આમ આગા સાહેબ મારા માટે તો નેકી કરે છે, તો હવે બિચારાએ ગીબત કરવાનું બંધ કરી દીધું કે રોજ મને કદો મોકલે છે તો એની ગીબત ના કરું ને. પછી ઓલો માણસ જે પહેલી વાર ચાડી ખાધી હતી ને પાછો આવ્યો કે હવે ગીબત નથી કરતો, હવે તમારો સારું બોલે છે. તો ઓલા આયતુલ્લાએ જે કદો મોકલવાનો હતો એ બંધ કરી દીધો. તો હવે ઓલો માણસ કે જેને ગિફ્ટ મળતું હતું એ આવ્યો આયતુલ્લા પાસે કે કેમ હમણાં તમારા તરફથી કાંઈ કદો બધો મળતો નથી? તો કે પેલા તું મને કદો મોકલાવતો હતો એટલે હું તને કદો મોકલાવતો હતો, તું મને ગિફ્ટ મોકલાવતો હતો, અદિયો મોકલાવતો હતો એટલે હું તને અદિયો મોકલાવતો હતો, તું મને, તું મારી ગીબત કરી અને તારા આમાલ મને કદો કરી દેતો હતો, હદિયો કરી દેતો હતો, તો પછી હલ જઝાઉ લહેસાન, એટલે લહેસાન તો હું પણ તને કંઈક દુનિયાની થોડીક વસ્તુ દઈ દેતો હતો. વિચાર કરીએ, આ કઈ અલ્લાહનો નિઝામ ચાલે છે એ ગોળ છે, દુનિયા ગોળ છે ને, જે આપણે કરીએ છીએ એ બધું આપણી તરફ પાછું ફરે છે. ફારસીમાં બહુ સરસ મજાની શાયરી છે, ઇન જહાન કુ હસ્તો ફેલે મા નેદા, કે આ આખી દુનિયા પહાડ જેવી છે અને આપણી અવાજ આપણા કાર્યો જેવા છે. એટલે આપણે પહાડો વિસ્તાર હોય ત્યાં આપણે અવાજ કરીએ તો પડઘો પડીને શું થાય, આપણી પાસે પાછો આવે. તો એવી જ રીતે આ દુનિયા છે, જેવું આપણે કરશું એવું આપણે ભોગવવું પડશે. માટે ધ્યાન રાખીએ કે આપણે કોઈ ઉપર જુલ્મ ના કરીએ, અને આપણા ઉપર જુલ્મ થઈ જાય ને તો બહુ વ્યાધી પણ ના કરીએ, કારણ કે દુનિયા ટૂંકી મુદ્દતની છે, જલ્દી પસાર થઈ જશે, અને જેણે કર્યું હશે એને ભોગવવું પડશે જ. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. છેલ્લી વાત,

0: इस अहमद तमाम इमाम अली अलैहि सलाम फरमावे छे वलैसा जज़ाउ मन सर्रक अन तसुआ। वे अहीं इमाम जे आ जुमलो बयान करे छे, अगर एक रीते जोवा जाइए तो ऊपरना जुमलानी साथे रिलेटेड छे कि जे आपणे वात करी कि जे तने नेकी पहोंचाड़े छे, जे तने खुश करे छे, એનું દિલ દુખાવવું સારું નથી, એનું દિલ દુખાવવું સારું નથી. હવે એ તને ખુશ કેમ કરે છે? અગર જો આગળના જુમલા સાથે જોઈએ તો ખુશ એમ કરે છે કે એ તારા ગુનાહનો ભાર હળવો કરે છે અને પોતાની નેકી દઈ દે છે તારા સાથે જુલ્મ કરીને, તો પછી વધારે માથા ઉપર મગજમાં ના લે. પણ અગર જો આ જુમલાને અલગ રીતે આપણે જોવા જઈએ કે જે તને ખુશ કરે છે એને તારે દુઃખ દેવું જોવે નહીં. હવે એક દોસ્ત કે જેની દોસ્તીથી તું ખુશ થાય છે તો તું પછી એને અઝિયત ના પહોંચાડ. એક આલિમ કે જે પોતાના ઇલ્મથી તને ફાયદો પહોંચાડે છે તો તું એને દુઃખી ના કર. એક ફેમિલી કે જે તારું ધ્યાન રાખે છે તો તું એના ઉપર જુલ્મ કરી અને એને દુઃખી ના કર. આ ઇમામ અલી અલૈહિસ સલામનો કૌલ છે કે આપણે અગર જો આને આપણી જિંદગીમાં ઉતારીએ ને તો એટલા ફાયદાકારક છે અને આપણને જિંદગીમાં ડગલે ને પગલે કામ લાગે છે. એક દુર પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. આપણે અગર જો આપણા ઇસ્લામમાં જોઈએ ને તો સૌથી વધારે ફાયદો આપણને કોઈ પહોંચાડ્યો હોય ને તો એ આપણા અહલે બૈત અલૈહિમુસલામ છે, જેમણે પોતાના જીવનનો ન રાત જોઈ ન દિવસ જોયો, ન સવાર જોઈ ન સાંજ જોઈ, ફક્ત એક જ રસૂલે ખુદાનો મકસદ હતો કોઈ રીતે આપણે હિદાયત પામી જઈએ. એમની આલ માસુમીન અલૈહિસલામનો એક જ હદફ હતો કે આપણા સુધી હિદાયત પહોંચે અને આપણે અલ્લાહથી નજદીક થઈ જઈએ. પરંતુ કહેવત છે ને કે જે ઝાડ ફળ વધારે આપતું હોય એને લોકો પથ્થર પણ વધારે મારતા હોય છે. અહીંયા પણ એવું જ થયું. આ અહેસાનનો બદલો અહેસાનથી ચૂકવવાના બદલે રસૂલની આંખ મીચાણી કે એમના દર ઉપર આગ અને લાકડીઓ લઈને આવી ગયા, ઘરને બાળવામાં આવ્યું એટલે સુધી કે એમની લવતી દીકરી હઝરતે ફાતેમા ઝહરા ઈ મુસીબતોનો સામનો કરી રહ્યા હતા કે આવાજ દે છે સોબત અલૈયા મસાઇબોન લવન્નહ સોબત અલૈયામ શેરના લયા લયા. એ બાબા જાન, તમારી બાદ મારા ઉપર એટલી મુસીબતો પડી કે અગર જો રોશન દિવસ ઉપર પડત તો કાળી રાતમાં બદલાઈ જાત. આ મુસીબતનો અંત ન આવ્યો. જલાબે ફાતેમા ઝહરા ગેરિયાઓ ભૂખા કરતા હતા એટલે સુધી કે એક વખત એ પણ આવ્યો કે ઇમામ અલી અલૈહિસલામ પોતાની રસૂલની દીકરી માટે ગુસલની તૈયારી કરે છે, ગુસલ દેતા દેતા બહાર આવી અને રડવા લાગે છે. જનાબે સલમાન પૂછે છે, આય બહાદુર અલી, આય મારા સાબેર ઇમામ, આ રડવાનું અને ચીખનું કારણ શું છે? કહે છે, ગઝબ થઈ ગયો સલમાન, બેન્દે રસૂલની વાસાની હડ્ડીઓ તૂટી ગઈ હતી પણ મને ફરિયાદ નથી કરી. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. خدا واسطنا محمد نے آل محمد ہماری مجلس اذان قبول فرما، ہمارا گناہ نے کبیرہ صغیرہ نے معاف فرما، ہماری عبادت نے اطاعت نے قبول فرما، ہماری مشکلات نے آسان فرما، ہمارا رزق میں برکت عنایت فرما. જે મરહુમાઓનું આજે 40મું છે, ખુદા એમને ગરી કે રહેમત ફરમા, એમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત ફરમા, તેમજ બીજા તમામ મરહુમીનને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત ફરમા. આ બધા મરહુમીનને
1: اہل بیت علیہم السلام نو پاڑوس نصیب فرما، دشمنان اسلام نے نیست و نابود فرما، حضرت آیت اللہ سستانی نے بھی جنیک مراجع ہوتے مجھ تمام مومنین مومنات نے جان مال عزت آبرو نے حفاظت فرما۔